સસરો ભી પડી રહ્યો છે, હારો સસરો ભી ભણી રહ્યો છે, અને જેઠ ભી ભણી રહ્યો છે, દેવર ભી ભણી રહ્યો છે બેટી, અને યો થારો ધણિયર બાચે સબ અક્ષર

0: તથા માનસૂન અનિયમિત હોઈ ગયો છે. ઇના સાલ અસી જ સ્થિતિ રહેગા, માનસૂન અનિયમિત ન કમજોર રહેગા. જિલ્લામાં કહી ભી એક સાથ બારિશ કી સંભાવના નહીં હૈ, કહી બારિશ તેજ તો કહી સૂખો રહેગા. ભાઈ બહેનો, અબ કિસાન ભાઈ બહેનના કલ્યાણ એક સૂચના છે કે કલ યાની 13 તારીખ દૂસરો શનિવાર હોના સે બેંક બંધ રહેગા, 14 તારીખ રવિવાર હોના સે છુટ્ટી હોયગા, 15 તારીખ સોમવાર કા સોમવતી અમાસ્યા હોના કા કારણ અનાજ મંડીમાં અનાજ કો નિલામ કાર્ય બંધ રહેગા. અસુવિધા સે બચના કલેણા કિસાન ભાઈ બહેન અપના આસપાસ કા ભાઈ બહેન ના કભી સૂચિત કરી દે. ભાઈ બહેનો, અબ સમય છે કૃષિ ઉપજ મંડી સે પ્રાપ્ત ઉપજ કા ભાવ કી જાણકારી કો. સોયાબીન કો ન્યૂનતમ ભાવ રહ્યો 4,899 રૂપિયે, ના અધિકતમ 7,014 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ગેહું કો ન્યૂનતમ ભાવ 2,015, ના અધિકતમ 2,468 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ચણા કો ન્યૂનતમ ભાવ 5,200, અધિકતમ 5,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ના ડોલર ચણા કો ન્યૂનતમ ભાવ રહ્યો 6,000 રૂપિયા, અધિકતમ 7,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. મક્કા કો ન્યૂનતમ ભાવ 1,901, ના અધિકતમ 2,012 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. તુવર કો ન્યૂનતમ ભાવ 5,400, અધિકતમ 7,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. કિસાન ભાઈ બહેન, સરસો કો ન્યૂનતમ ભાવ ના અધિકતમ ભાવ એક જ રહ્યો 6,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. મૂંગ કો ન્યૂનતમ ભાવ 6,000 રૂપિયા, અધિકતમ 7,351 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ઈ તો થા કૃષિ ઉપજ મંડી સી પ્રાપ્ત ઉપજ કા ભાવ. ના ભાઈ બહેન હોન, આગામી 3 દિન તક મંડી બંધ રહેગા. ભાઈ બહેન હોન, મોસમ કી જાણકારીમાં સૂર્યોદય પ્રાતઃ 5:39 પર હુયો, ન સૂર્યાસ્ત શામ 7:07 પર. આજ દિન કો અધિકતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહ્યો, ન રાત કો ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેના કી સંભાવના છે. ભાઈ બહેન હોન, એની કૃષિ ઉપજ મંડી ન મોસમ કી જાણકારી કા બાદ આવો અબ ચલાન મનોરંજન કી તરફ, ન સુણાન યો લોકગીત.
1: અરે નર તુઈ તો જરા જા.